0: બિલકુલ સા ભાઈ, દેખો ચોમાસા કો ટાઈમ છે, અરિયું હશે બઢિયા ટાઈમ છે, જો આપણે પાણીને બચત કરવા કી સહેજ બાકી સબસે સહી સમય છે.
1: બિલકુલ સહી સમય, દેખો સહી સમય વરસાદ.

0: ભાઈ દેખો ચોમાસા કો ટાઈમ છે, અરિયો હશે બઢિયા ટાઈમ છે, જો આપણે પાણી ને બચત કરવા કી સહેજ બાકી સબસે સહી સમય છે.
1: બિલકુલ સહી સમય, દેખો સહી સમય વરસાદ કી હો રહી હૈ કે મેં આજ કો જે મોસમ કી અગર આપ બાત કરા ભાઈ લોગન થોડો ધ્યાન રહે ભાઈ કી પ્રકાર કો મોસમ રહે લો તો ભાઈ લોગા આજ જયપુર કે મેં જે અધિકતમ તાપમાન કી બાત કરા તો 31 ડિગ્રી સેન્ટીગ્રેડ રહી ઓર ન્યૂનતમ તાપમાન જો 25 ડિગ્રી ઓર બિકાનેર કે મોસમ કી અગર આપ બાત કરા તો લગભગ 35 ડિગ્રી સેન્ટીગ્રેડ અધિકતમ તાપમાન રહી ઓર ન્યૂનતમ જો હૈ 27 ડિગ્રી સેન્ટીગ્રેડ. જોધપુર કે મેં અગર બાત કરા તો 35 ડિગ્રી અધિકતમ ઓર ન્યૂનતમ 27 ડિગ્રી ઓર લગભગ પૂરા રાજસ્થાન કે માયના યા આ ક્ષેત્ર કી જગ્યા કી આપણે વાત કર્યા બટ હે બિજલી ચમકવા કી યા વરસાત હોવા કી ગરજ કે સાગે પૂરી પૂરી સંભાવના ભી રહેવેગી.
0: બિલકુલ સા, ઓર દેખો સા મોસમ કી જાણકારી હે બસ આપાં થોડી સી આપણે ખેતીવાડી મે સહી તરીકા સુ સાર સંભાળ કરવો યા કોઈ કામ કરવો યા કોઈ બચાવ કરવો વ સબ સહી સમય પર કર સકા છા.
1: બિલકુલ સહી સમય કી વાત કરી તો દેખો આપણે સહી સમય પર આપણે કાર્યક્રમ ને ઠે ઈ કિસાનવાણી ને વિરામ ભી દેણો પડલો
0: જી
1: તો ઘડી સારો કરણ લાગરી કે આજ કા કિસાનવાડી કાર્યક્રમ કો ટાઈમ ઠે પૂરો રહે તો ભાઈ લોગા થે થાંગા ભાઈ પ્રભુ દયાલ વર્મા
0: ઓર અનિતા ને દેઓ ઇજાજત ચાલાર કરા.
1: રામ રામ, રામ સા.
2: इस कार्यक्रम के प्रायोजक थे कृषि एवं किसान कल्याण मंत्रालय भारत सरकार.
3: प्रधानमंत्री किसान मानधन योजना मिलेगा.

ઈ ગીતડલેર સાથે હવે ઘડી ઇશારો કરી કે વિદા લેણેરો વખત આગ્યો હે તો આપણે હેતળ ભાઈ ભરતકુમાર જાદડ અને દેવસા શીખ ઘણા ઘણા રામી રામ.